નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 15 ઓગસ્ટ અને સ્ટુડિયોની કલીણામાં 10:02 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારે નમ્રા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ જ્યારે આપણે રાત્રે સૂઈ ગયા પછી બધું જ ભૂલી ગયા હોતું ને, ત્યારે એવું પણ કહેવાય છે કે સવારમાં મારું જાગવું એ મારા પરનો એક ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. કહેવાય છે ને કે ભાઈ જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યારે આપણે પ્રભુને ધન્યવાદ માનવાનું કે હા ભાઈ આજની રાત અમે સારી રીતે નીકળી ગયો અને આજનો દિવસ જે તમે મને આપ્યો છે અમે સારી રીતે સુખથી આનંદથી અમે મનાવીએ ને, અને તમારી પૂજા સાથે આપણે બીજાનું પણ ભલું કરી શકીએ એવી પ્રાર્થનાની સાથે આજનો દિવસ સ્ટાર્ટ કરીએ. તો આજે શનિવારનો દિવસ છે, તો ચાલો એક હનુમાનજીના ચરણોમાં આપણે એક સુંદર મજાનું એક ભજન લઈને કહેને છે ને હનુમાનજી છે. જ્યારે આપણે હનુમાનજીના ચરણોમાં જે સંકટ મોચન છે હનુમાન દાદા, તો ચાલો એક હનુમાન દાદાના ચરણોમાં એક સુંદર મજાનું આપણે એક ભજન લઈ લઈએ. ઈશ્વર ઠાકોરના અવાજમાં લેવામાં આવેલું અન્યુ વે.

મિનિટ થઈ ગઈ છે અને હું છું અમિતા અને આજની વાત કરીએ. આજે છે 15 ઓગસ્ટ, એક તે ભાઈ આજે છે સ્વતંત્રતા દિવસ. ને ભારતના આઝાદી મળીને 80 વર્ષ થઈ ગયા છે સ્વતંત્ર દિવસનો. ને આપણે વાત કરીએ તો ભાઈ આ તિરંગા માટે શાનમાં કેટલાય શહીદો અધૂરા સપના છે અને કેટલાક જ્યારે પણ ધ્વજ લહેરાય છે ને ભાઈ ત્યારે આપણે એને હૃદયથી જ્યારે વંદન કરીએ છીએ ને ત્યારે કોઈએ યાદ કરવાનું કે ભાઈ કોઈએ આ રંગો માટે પોતાનું જીવન પણ આપ્યું છે. તો ચાલો આપણે એક સુંદર મજાનો એક ગાંધી રાસ લઈ લઈએ ભાઈ આજે સ્વતંત્રતા દિવસ પર તમારા માટે.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. સ્ટુડિયોની ગ્રેમાં 10:19 થઈ ગઈ છે અને હું છું અમિતા નામ. અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. અને આપણે ગઈ છે આપણા કાર્યક્રમનું નામ છે આમ અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને હવે ગુજરાતી કાર્યક્રમમાં તમારે અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250600 પર, અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈ મનોજ દવેના અવાજમાં લેવામાં આવેલું મૈત્રી ભાવનું ઝરણું.

0: Continuous music. RM3.
1: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે અને સ્ટુડિયોની ગળિયામાં 10:25 થઈ ગઈ છે. જ્યારે આપણે વાત કરીએ સમય અને સમજણની, તો કહેવાય ને કે ભાઈ સમય અને સમજણ બંને એક સાથે બહુ ઓછા લોકોને મળે છે. કારણ કે જ્યારે સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી, અને જ્યારે સમજણ આવે છે ત્યારે સમય નથી હોતો.

એટલે કહેવાય ને કે સમય અને સમજણ બંને વસ્તુ એક સાથે બહુ ઘણા ઓછા લોકો પાસે હોય છે. એટલે જ્યારે સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી, અને જ્યારે સમજણ હોય છે ત્યારે સમય નથી હોતો. એટલે કહેવાય છે ને કે ભાઈ, ગયેલો સમય અને બોલાયેલા શબ્દો ક્યારેય પાછા ફરતા નથી. એટલા માટે કહેવાય છે ને કે જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરો તો તમે શું વાત કરી રહ્યા છે, કયા શબ્દો નીકળી રહ્યા છે, એના પર જરૂરથી ધ્યાન આપવું પડે છે. એટલે કહેવાય ને, એકવાર જે શબ્દ નીકળી જાય છે મોઢામાંથી, જે વર્ડ્સ નીકળી જાય છે, એ ફરીથી આપણે પાછા નથી લઈ શકતા. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર વચન આગલું ગીત લઈ લઈએ. રાજેશ આહિરના અવાજમાં લેવામાં આવેલું

આવી શ્રોતાઓ, જે આપણે વાત કરી રહ્યા હતા સમયની, એટલે કહેવાય ને કે સમય અને સમજણની જ્યારે આપણે વાત કરી રહ્યા હતા, એટલે કહેવાય ને કેટલાક લોકો સાથે રહેવા માટે નહીં પણ એક પાઠ ભણાવવા માટે જ આવતા હોય છે. અને સમય રહેતા ભાઈ એટલે કહેવાય ને સમયની સાથે આગળ વધતા જાઓ ને નહીં તો પાછળ રહી જાઓ. એટલે લાઈફમાં ઘણા એવા લોકો આવે છે કે તમારી પાસે એક પાઠ ભણાવીને જતા હોય છે ને આવતા હોય છે. એમાંથી તમે પાઠ ભણી લો છો ને તો ભાઈ બસ સમય રહેતા આગળ વધી જાઓ, ત્યાં ના રૂકતા. સમય એકવાર જે ચાલ્યો જાય છે ને તે ટાઈમ ફરીથી નથી આવતો. તો ચાલો આપણે પણ ટાઈમની સાથે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ વેનિલા આઈસ્ક્રીમમાંથી લેવામાં આવેલું મધુમંતીના અવાજમાં.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ. ફરીથી મળીશું બપોરના 2:15 અને તમારા માટે આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું ગીતા રબારીના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 2:15 ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર.